ત્યારો ઉડન લઈ ત્યારો ફાધર જી કિથે ને સર તુસી ભી ત્યારો એક માઇક્રોફોન એના નું હોડ દેઓ હાલેલુયા 1 2 3